ફ્રેન્ડ મારું અણસ્કે થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડ સૂટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સુછા અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3-2-7-0-0-1. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણો ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9-4-6-0-0-5-1-2-3-4. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથી તારું દી. રામ રામ રામ રામ.

0: અંજલિ બોન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે જે ભાઈ બોને અણામાં નશાની પ્રવૃત્તિ બળી રહીએ નિવેણ પ્રભાવ આપણે હું દેખાઈ દે એના પણ સમસ્યાનું એનું સમાધાન હું કરી શકું. અંજલિ બોન આપણે દેખા કે આજનું યુગ વિજ્ઞાન તકનીકી ને વિકાસનું યુગ હે. આપણે મનકરને જીવન મેં સુવિધાએ તે અનેક બળી ગઈ એની ઉપલબ્ધિ ભી ઘણી આકારની હાસિલ કરી લીધી હે. પણ આ બીજી ઓર આપણે દેખા કે સમસ્યા ભી બઢતી જઈ રહી હે. જે આપણે દેખા કે સમાજ બલતે ગંભીર ચિંતાનો વિષય હે. અણામાં આપણે દેખા કે નશાની પ્રવૃત્તિ સફતી મોટી સામાજિક ને સ્વાસ્થ્ય સંબંધિત એક મોટી સમસ્યા હે. નશો ખાલી કેવલ આપણે વ્યક્તિને શરીર નથી પ્રભાવિત કરતો હે, બલકે વણને પરિવારને સમાજને પૂરા રાષ્ટ્રને ભી પ્રભાવિત કરે હે.
1: હવે નિશાબોન આપણે દેખો કે નશો કેવલ એક આદત નથી, બલકે આ એવી ચીજ હે જે મનકને જકડી લે હે, જે ધીરે ધીરે વ્યક્તિના સ્વાસ્થ્ય, રિશ્તાને, આર્થિક સ્થિતિ ને ભવિષ્યને ભી કમજોર કરી દે હે.
0: હવે
1: આજે આપણે દેખો કે ગાંવ થકી લઈને શહેર સુધી યુવક હો, વયસ્ક હો, સભે નશા મેં ડૂબી ચુકે હે ને આ સમસ્યા જે હે એ ધીરે ધીરે ચિંતાનું રૂપ લઈ રહી હે. આપણે દેખતા હતા કે કુછ દશક પહેલા ગામો મેં નશાની સમસ્યા નતણ, પણ તંબાકુ, બીડી, સિગરેટ, શરાબ ને આ જે ચીજે હે એ આવડે આમ વાત થઈ ગઈ હે. એ સબ તકી મોટી ચિંતાનો વિષય આ હે કે ઘણા ખરા જે યુવા હે એ કમ ઉમ્ર મેં અણી સબ ચીજન મેં ગિરફ્ત મેં આવી ચુકે હે. શરૂઆત મેં મજાક, જિજ્ઞાસા અને દોસ્તોના દબાવ મેં આ થાય હે, પણ ધીરે ધીરે આ એણાની લત બની જાય હે. આપણે દેખો કે આ જે લત હે એ ઘણી ખરાબ હે. એને કારણે આપણે દેખો કે આપણે ઘર, પરિવાર ને સમાજની જે સ્થિતિ હે એ ભી ખરાબ થવા લાગી જાય હે.
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આપણે નશાની જે પ્રવૃત્તિ બળી રહી એના શું કારણ હે, તે આપણે દેખો કે એક ગલત સંગતિ ભી થઈ શકે. અક્ષર આપણે યુવા ભાઈ હે વે દોસ્ત બનાવી હે વણને વેસને ભી હે, અગર એક નશો કરી રહ્યો તો બીજા હારું બેગેગા. તું ભી એકદાન કરીને દેખ અચ્છું લાગે કા ને આપણે ભાઈ હિ વિવણન વાત મેં આવી જઈએ, એકદાન હું ભી કરીને દેખું, એકદાન કરવા ખાતે હું થાય એમ પછી વેસ આદત વણને ધીરે ધીરે લત બની જાય હે, વેણી પ્રવૃત્તિ પડી જાય હેમ. એને સાથે આપણે દેખ કે અણાખતો તનાવ ને માનસિક દબાવ ભી આવે હેમ. ને ઘણા કન લોગ એવી આર્થિક સમસ્યા અને પરિવાર ને નોકરી ને અને સભી સમસ્યા ને ખતી બસવા બદલે આ નશાનું સેવન કરે હે કે અણાખતી તનાવ કમ થઈ જાય.
1: હવે મનીષાબોન આપે સહી કીધું, આ એક મોટો ભ્રમ હે આપણે મનકનું કે તનાવ ને નિરાશા કમ કરવા બદલે આપણે નશો કરંગા તો આપણને આરામ મળેગા. એ આરામ થોડી દેર નું રહે પછી એને સ્વાસ્થ્ય માટે ઘણા નું નુકસાન થઈ શકે. એને સાથે જાગૃતતાની કમી ને કારણ ભી મનક જે હે એ અણી સબ ચીજો મેં પડી જાય હે. આ સવે વાત કરે કે આના હું દુષ્પરિણામ હે, તો આપણે દેખો કે સ્વાસ્થ્ય માટે આનું ઘણા આકારનું પ્રભાવ પડે હે. ફેફડાની બીમારી, હૃદય રોગ, કેન્સર નું ખતરો, લીવર ની સમસ્યા, માનસિક સ્વાસ્થ્ય માટે બુરું પ્રભાવ પડે હે, જે આપણે ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી શકે. એને સાથે નશાની લત મેં પરિવારની જે ખુશી હે એ ભી ખતમ થઈ જાય હે. અક્ષર આપણે દેખો કે જે મનક આણી સબ ચીજો મેં રહે હે એને ઘર મેં ઝઘડા વધે હે, ભણાઈ પ્રભાવિત થાય હે, પરિવાર આર્થિક સંકટ થકી ગુજરે હે ને રિશ્તો મેં વિશ્વાસ ભી કમ થઈ જાય હે. એને સાથે ભાઈ બોનો નશો જે હે એ સમાજ મેં અપરાધ, હિંસા, અસુરક્ષાને વધાવે હે, જેન થકી આપણે દેખો કે હેતુ સમાજ પ્રભાવિત થઈ જા.
0: હવે અંજલિ બોન આ તે આપણે ભાઈ બોનને તમે બતાડ્યું કે આ શારીરિક સ્વાસ્થ્ય માટે હું પ્રભાવ નાખી હે, આજ ભાઈ બોનને અગર વતાળ કે આનું માનસિક સ્વાસ્થ્ય માટે હું પ્રભાવ પડે હેમ, તે આપણ ભાઈ બોનો દેખો કે આપણ અગર નશો કરે હ તે આના ખાતે આપણે માનસિક સંતુલન હે વો ભી બગડી શકે. આપણે માં ચીડચીડું પણ આવી જાય, અવસાદ પેદા થઈ જઈ, ચિંતા આવી જાય ને યાદાશ ની કમી ભી અંજલિ બોન મહેસૂસ થવા માંડી જાય ને આપણે નિર્ણય લેવાની ક્ષમતા હે વે ભી કમ થઈ જાય. ઘણા વખત અંજલિ બોન આપણ દેખો કે માનસિક રોગ નો શિકાર ભી આપણ થઈ જહ. એને સાથે અહીં અગર વાત કરે કે આપણે વ્યક્તિત્વ નું પતન ભી થવા માંડી જાય. નશાની લત આપણ દેખો કે આ સોચ ને વ્યવહાર ને બદલી નાખે હે, આપણી જિમ્મેદારી ખતે આપણે દૂર કરી નાખે હે ને આપણે આત્મવિશ્વાસ ને ભી કમ કરી નાખે હે. એને સાથે આપણે કહી શકો કે આપણે શિક્ષા માટે ભી આ પ્રભાવ નાખે હે. નશાની લત આપણે સ્કૂલ મેં ભણવા વાળો સો રહી વણને ભણાઈ પ્રભાવિત કરે હે, વણની એકાગ્રતા ની શક્તિ હે વે કમ કરી નાખે હે, જેન ખતે આપણે દેખો કે પરીક્ષાના પરિણામ હે ભી પ્રભાવિત થાય હે વણના.
1: હવે મનીષા પૂન આપે સહી કીધું, આ સવે આની સબ સમસ્યાના સમાધાન ને વારા મેં વાત કરો તો ભાઈ બોનો કેવું ચંગા કે આ જે સમસ્યા વધી રહી હે એનું સમાધાન કરવું આપણે બદલે ઘણું જરૂરી હે. એનમાં સપ્તકી મોટી ભૂમિકા પરિવાર ની ભાવે હે. નશાની રોકથામ જે હે એ ઘર થકી શરૂ થાય હે. માતા પિતા સુર થકી ખુલીને વાતચીત કરી એનાને ડરાવી નહીં બલકી સમજાવી એ સહી ગલત મેં ફરક આપણાને એને સમજાડવો હોય. એની સાથે યુવાઓને સકારાત્મક દિશા આપણને આલવી હે, જેમ કે ખેલકૂદ, સાંસ્કૃતિક ગતિવિધિ, કિતાબ ભણવાની આદત, સામાજિક કાર્ય એવી ચીજે આપણે અગર આપણે યુવા સાથીઓને કરંગા તો આપણે દેખંગા કે એને ખાલી ટાઈમ મલેગાસ નહીં, એ મલેગા ભી તો ભી એને મેં ગલત આદતે જન્મ ને લેંગા. એની સાથે ભાઈન બોનો આપણને અચ્છી સંગતિને મહત્વ આલવું હે. આપણે દેખા હો કે ઘણા મોટો મન કે કીધું હે કે જેવી સંગતિ રહે એવી સંગતિ આવે હે. એટલે આપણને એવો મિત્ર બનાવે હે જે આપણે જીવનને અસલ બનાવે ને ગલત ચીજે તકી આપણને દૂર રાખે. એની સાથે મનીષા બોન આપણા ભાઈન બોનોને કેવું ચંગા કાર્યક્રમની માધ્યમ થકી કે આપણને જાગૃતતા અભિયાન ચલાવવું હે. ગામમાં ટેમ ટેમ માટે નશા મુક્તિ જાગૃતતા કાર્યક્રમ આપણે આયોજિત કરી શક, સ્કૂલ પંચાયત સામાજિક સંગઠન જે રહે સક્રિય ભૂમિકા નિભાવી શકે.
0: હવે અંજલિબોન એને સાથે ખેલ ને સાંસ્કૃતિક ગતિવિધિયા ભી આપણે કરવી હે. ખેલ યોગ ને સાંસ્કૃતિક કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે યુવા હે વણાય આપણ નશા ખતી દૂર રાખી શક. ખેલ પ્રતિયોગિતા કરવી હે, યોગ શિબિર લગાડવ હે, સંગીત ને કલા કાર્યક્રમ કરવ હે, પુસ્તકાલય ને અધ્યયન કેન્દ્ર બનાવવ હે. આપણે કહી શકીએ કે જયારે આપણે યુવા ભાઈ એવી ઉર્જાની દિશામાં લાગેગા ત્યારે સ્વી નશાની સંભાવના હે વર્ણનમાં કમ થઈ શકેગા.
1: હવે
0: એને સાથે આપણે કેવું ચાંગા કે આપણે સરકાર હે વિને ભી પ્રયાસ કરવો જોઈએ. સરકારને નશાને રોકથામ માટે કઠોર કદમ ઉઠાવવા જોઈએ. અવૈધ નશીલો પદાર્થ માટે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. નશા મુક્ત કેન્દ્રની સંખ્યા બઢાવી જોઈએ અને કાનૂનની ભી કડાઈ થી પાલન કરવું જોઈએ.
1: હવે મનીષા પણ આપે સહી કીધું, એને સાથે ભાઈ બહેનોને કેવું ચંગા કે તનાવ આવે તે વખત એને તકી નીપડવા બદલે આપણને નશાની બજાય વ્યાયામ કરવો હે, યોગ કરવો હે ને કયા એવા મનક તકી વાત કરવી હે જેને માટે આપણે ખુલીને ભરોસો કરી શક. એની સાથે આપણી સમસ્યા આપણને કયા ને કયા મનક તકી સાંજા કરવી હે તો જ આપણે અણી સબ ચીજો તકી દૂર રહેંગા. હા, એવા તરીકા હે જે આપણા જીવનમાં વધારે પ્રભાવી થઈ શકે.
0: હવે
1: માયનબુનો આપણે કાર્યક્રમની માધ્યમ તકી ઈસ કેવું ચંગા કે નશો જે હે એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ એક એવો રસ્તો હે જે શરૂઆતમાં તો આસાન દેખા પણ ધીરે ધીરે વ્યક્તિની શારીરિક માનસિક ને આર્થિક સામાજિક કઠિનાઈઓને અંધેરામાં ધકી લીધે હે. એટલે આવશ્યકતા હે કે આપણે નશાને કેવલ વ્યક્તિગત આદત નહીં માનીને નજરઅંદાજ નહીં કરો બલ્કી આને સમાજની સપ્તકી મોટી એક સમસ્યા માનીને આનું સમાધાન ખોજ. આપણે યુવા સાથીઓની સકારાત્મક અવસર આલંગા, પ્રેરણા આલંગા, પરિવાર તકી એનાનો સંવાદ વધાવંગા તો અણી સબ સમસ્યા તકી આપણે યુવા સાથી દૂર રહેગા ને આપણે આ જે સમાજ હે એ ભી પ્રગતિ માટે જઈ શકેગા.
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હા કે કાર્યક્રમની માધ્યમ કથી આપણે ભાઈ બહેનો કથી ઘણા કાની વાત થઈ ગઈ હે. આપણે જાણ્યો કે આપણે અણામાં આ નશા મુક્ત થવા બદલે હું હું ઉપાય કરી શકું હું અણામાં સમાજની અને સરકારની અને આપણી પરિવારની હું ભૂમિકા રહે આવી ઘણા અક્યાની વાત થઈ ગઈ આપણે ભાઈ બહેનો કથી. ને આપણે દેખી રહીએ હે કે ટેમ ભી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનું. છૂટતે પડે પણ જાતા કથી પેલ આપણે ભાઈ બહેનોને કાર્યક્રમનો પતું આપણ બતાડી દો.
1: હવે તો ભાઈ બહેનો લખેલો મારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધારા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માટે એક નવા વિષયની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: બારતીનું ખવાનું સોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીરને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
3: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: भाई ने बोलो, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે? ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

મેન મરુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સૂટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રયાસ છો અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ની હાથી તારું દી. રામ રામ રામ રામ.

0: ઘણી સબ સમસ્યાના સમાધાન ને વારા મેં વાત કરો તો ભાઈ બનો કેવું ચંગા કે આ જે સમસ્યા વધી રહી હૈ એનું સમાધાન કરવું આપણા બદલે ઘણું જરૂરી હૈ. એનમાં સબ તકી મોટી ભૂમિકા પરિવાર નિભાવે હૈ. નશાની રોકથામ જે હૈ એ ઘર તકી શરૂ થાય હૈ. માતા પિતા સુર તકી ખુલીને વાતચીત કરી એનાને ડરાવી નહીં બલ્કી હમઝાવી એ સહી ગલત મેં ફર્ક આપણાને એનાને હમઝાડવો હોય. એની સાથે યુવાઓને સકારાત્મક દિશા આપણને આલવી હૈ, જેમ કે ખેલકૂદ, સાંસ્કૃતિક ગતિવિધિ, કિતાબ ભણવાની આદત, સામાજિક કાર્ય, એવી ચીજે આપણે અગર આપણે યુવા સાથીને કરંગા તો આપણે દેખંગા કે એને ખાલી ટાઈમ મળેગાસ નહીં, એ મળેગા ભી તો ભી એને મેં ગલત આદતે જન્મ ને લેંગા. એની સાથે ભાઈ બોનો આપણને અચ્છી સંગતિને મહત્વ આલવું હૈ. આપણે દેખા હો કે ઘણા મોટો મન કે કીધું હૈ કે જેવી સંગતિ રહે એવી સંગતિ આવે હૈ. એટલે આપણને એવો મિત્ર બનાવે હે જે આપણે જીવનને અસલ બનાવે ને ગલત ચીજે તકી આપણને દૂર રાખે. એને સાથે મનીષા બોન આપણા ભાઈ બોનોને કેવું ચંગા કાર્યક્રમની માધ્યમ થકી કે આપણને જાગૃતતા અભિયાન ચલાવવું હૈ. ગામમાં ટેમ ટેમ માટે નશા મુક્તિ જાગૃતતા કાર્યક્રમ આપણે આયોજિત કરી શક. સ્કૂલ, પંચાયત, સામાજિક સંગઠન જે રહે હે સક્રિય ભૂમિકા નિભાવી શકે.
1: હવે અંજલી બોન, એને સાથે ખેલ ને સાંસ્કૃતિક ગતિવિધિયા ભી આપણે કરવી હે. ખેલ, યોગ ને સાંસ્કૃતિક કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે યુવા હે વણાય આપણ નશા ખતી દૂર રાખી શક. ખેલ પ્રતિયોગિતાએ કરવી હે, યોગ શિબિર લગાડવ હે, સંગીત ને કલા કાર્યક્રમ કરવ હે, પુસ્તકાલય ને અધ્યયન કેન્દ્ર બનાવવ હે. આપણે કહી શકીએ કે જયારે આપણે યુવા ભાઈ હે એવી ઉર્જાની દિશામાં લાગેગા ત્યારે સ્વી નશાની સંભાવના હે વર્ણનમાં કમ થઈ શકેગા. હવે એને સાથે આપણે કેવું ચાંગા કે આપણે સરકાર હે વિને ભી પ્રયાસ કરવો જોઈએ. સરકારને નશાને રોકથામ માટે કઠોર કદમ ઉઠાવવો જોઈએ. અવૈધ નશીલો પદાર્થ માટે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. નશા મુક્ત કેન્દ્રની સંખ્યા બઢાવી જોઈએ ને કાનૂનને ભી કડાઈ થી પાલન કરવું જોઈએ.
0: હવે મનીષા પણ આપે સહી કીધું. એને સાથે ભાઈ બોનોને કેવું ચંગા કે તનાવ આવે તે વખત એને તકી નિપટવા બદલે આપણને નશાની બજાય વ્યાયામ કરવો હૈ, યોગ કરવો હૈ ને કયા એવા મનક તકી વાત કરવી હૈ જેને માટે આપણે ખુલીને ભરોસો કરી શક. એની સાથે આપણી સમસ્યા આપણને કયા ને કયા મનક તકી સાંઝા કરવી હૈ તો જ આપણે અણી સબ ચીજો તકી દૂર રહેંગા. આ એવા તરીકા હે જે આપણા જીવનમાં વધારે પ્રભાવિત થઈ શકે.
1: હવે
0: માયન બોનો આપણે કાર્યક્રમની માધ્યમ તકી ઈસ કેવું ચંગા કે નશો જે હૈ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ એક એવો રસ્તો હૈ જે શરૂઆત મેં તો આસાન દેખા પણ ધીરે ધીરે વ્યક્તિની શારીરિક, માનસિક ને આર્થિક, સામાજિક કઠિનાઈઓને અંધેરામાં ધકી લીધે હૈ. એટલે આવશ્યકતા હૈ કે આપણે નશાને કેવલ વ્યક્તિગત આદત નહીં માનીને નજરઅંદાજ નહીં કરો બલ્કી આને સમાજ ની સપ્તકી મોટી એક સમસ્યા માનીને આનું સમાધાન ખોજ. આપણે યુવા સાથીઓની સકારાત્મક અવસર આલંગા, પ્રેરણા આલંગા, પરિવાર તકી એનો સંવાદ વધાવંગા અણી સબ સમસ્યા તકી આપણે યુવા સાથી દૂર રહેગા ને આપણે આ જે સમાજ હે ઈ ભી પ્રગતિ માટે જઈ શકેગા.
1: હવે અંજલી બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હા કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોને કથી ઘણા કાની વાત થઈ ગઈ હે. આપણે જાણીએ કે આપણે અણામાં આ નશા મુક્ત થવા બદલે હું હું ઉપાય કરી શકું હું અણામાં સમાજ ની સરકાર ની આપણે પરિવાર ની હું ભૂમિકા રહે આવી ઘણા અક્યાની વાત થઈ ગઈ આપણે ભાઈ બોનો કથી. ને આપણે દેખી રહી હે કે ટેમ ભી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનું છૂટતે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બોનો ને કાર્યક્રમ નું પતું આપણ બતાડી દો.
0: હવે તો ભાઈ બોનો લખી લો મારું પતું. અમારું પતું હૈ કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માટે એક નવા વિષય ની હતી. તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: આઈને બોનું, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: श्रोताओं, यह तो थी हमारी आज की सभा. हमें आशा है कि आज की सभा में प्रसारित होने वाले कार्यक्रम के संगीत आपको जरूर पसंद आए होंगे. आपको हमारे आज के कार्यक्रम कैसे लगे उसके लिए आप अपने राय सुझाव हम तक पहुंचा सकते हैं पत्रों द्वारा हमारे इस पते पर. हमारा पता है वागड़ रेडियो 90.8 FM, मुकाम पोस्ट कुपड़ा, वागधरा कैंपस, बांसवाड़ा, राजस्थान. हमारा पिन कोड नंबर है 327001. और अधिक जानकारी के लिए आप हमें फोन कर सकते हैं हमारे इस फोन नंबर पर. हमारा फोन नंबर है 9460051234. एक बार पुनः आप इस नंबर को लिख लीजिए. हमारा नंबर है 9460051234. तो श्रोताओं, दीजिए अनुमति आपकी अपनी साथी जागृति को सभा समाप्त करने की अनुमति. इसी अनुमति के साथ हम दोबारा मिलेंगे अगली सभा में. तब तक के लिए नमस्कार.